96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સૌપ્રથમ ભક્તિ ગીત, રચના છે દેવાનંદ સ્વામીની, સ્વર ચંદુભાઈ રાઠોડનો.

અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ યશવંત ભટ્ટ અને સાથીદારોના સ્વરમાં ભક્તિગીત રચના તુલસીદાસની.

0: नो विषय दिशा, वक्ता लता हिराणी।
1: કાર્યશીલ દિવસો આથમે છે અને એક રાહતનો દમ લઈ ફરીને ઉગે છે। ઋતુઓ આવે છે, જાય છે, બાળપણ, યુવાની અને જરાનું ચક્ર પણ ચાલ્યા કરે છે। બીજ અંકુરાય છે, છોડ પનપે છે, વૃક્ષ વિસ્તરે છે, એવું જ પાનખર અને વસંતનું। સૌનો આવકાર, કુદરતનું કે માનવ જીવનનું, આખું એ ચક્ર ગોળ ગોળ ઘૂમે છે પૃથ્વીની જેમ। આ એક સનાતન અને સર્વમાન્ય સત્ય છે એ સાબિત કરવાનું રહેતું નથી, પણ તો પછી એ વિચાર આવે જ કે દિશા એ શું છે, દિશાનું અસ્તિત્વ છે। સીધી લીટીમાં ગતિ કરનાર માટે દિશા જેવી કોઈ સંભાવના હોઈ શકે, પરંતુ આત્મનિરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણનું તારણ એ જ બતાવે છે કે જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાં જ પહોંચવાનું છે। ફરી એની એ જ યાત્રા એમ જ થયા કરવાની છે, એટલે દિશાનો કોઈ મતલબ નથી કદાચ, પણ સાવ એવું એ નથી। આપણે દિશા શબ્દને બે રીતે તપાસીએ, ભૌતિક સંબંધે અને આધ્યાત્મિક સંબંધે। ભૌતિક પાર્થિવ જગતમાં દિશા શબ્દ ચોક્કસ અર્થપૂર્ણ છે। નાના બાળકની પાસે એક દિશા છે, સતત એની માનો ચહેરો, માનો ખોળો, માનું સામીપ્ય, અને બીજી દિશા એના વધવા તરફ, મોટા થવા તરફ। પ્રેમી પાસે બે દિશા છે, એક એના પ્રિયપાત્રના સુખ માટે કંઈ પણ કરી છૂટવા તરફ, અને બીજી પોતાના રોજબરોજના કર્તવ્યો તરફ। સામાન્ય માનવી પાસે પણ બે દિશાઓ છે, પોતાના કુટુંબ તરફ અને પોતાની કારકિર્દી તરફ। સાધુ સંતો પાસે પણ બે દિશા કહી શકાય, સમાજને ઉર્ધ્વપંથે વાળવા તરફ અને પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ। ડાળીની દિશા છે પંખી અને આકાશ, આકાશની દિશા છે પૃથ્વી અને બ્રહ્માંડ, બ્રહ્માંડની દિશા છે અવકાશ અને એના રહસ્યો, પૃથ્વીની દિશા છે આકાશ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ। આમ આ યાદીને ક્યાંય સુધી લંબાવી શકાય। દિશા માનવીની આંખોમાં છે, વિચારોમાં છે, કાર્યોમાં છે, અને એમ છતાંય એ દિશા ભૂલે એવું બને, અને ત્યારે પ્રકૃતિના તમામ તત્વો એને સાચી દિશા બતાવવા તત્પર હોય છે। સૂર્ય ઉગ્યા કરે છે, આથમ્યા કરે છે અને માનવીને ઉજળો રાહ બતાવે છે। વૃક્ષ નમવાની, ફળવાની અને ફૂલ ખીલતા રહેવાની શીખ આપે છે, તો જળ ક્રોધ છોડી શીતળતા અર્પવાનું અને વાદળ વરસતા રહેવાનું સૂચવે છે। હવે દિશા શબ્દને આધ્યાત્મિક સંદર્ભે તપાસીએ। માનવ જીવનની એક દિશા સીધી લીટીના સ્વરૂપે છે, જેમાં માનવી માત્ર ગતિ કરે છે, પડાવ આવતા રહે છે અને આગળ વધતો રહે છે, અંતે યાત્રા પૂરી થાય છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે છે। માનવ જીવનમાં એક બીજી દિશા એ સીધી લીટી છોડી અને જરા ઉપર તરફ ખસતી રહે છે, જીવનને થોડું થોડું ઉર્ધ્વગતિએ લઈ જાય છે। જન્મ મરણનું ચક્ર તો અહીં પણ ચાલે છે, પણ એના એ સ્થળે નથી રહેતું। જાગૃત માનવીમાં પાપ અને પુણ્યની જેટલી સમજ વિકસે છે, ઈશ્વરીય શક્તિની જેટલી એ પહેચાન મેળવે છે અને એને અનુસરે છે, તેમ તેમ તેના જીવનની દિશા ઉર્ધ્વગતિ પામતી જાય છે। જેમ જેમ આ દિશા સાથે એનું અનુસંધાન વિકસતું જાય, તેમ તેમ એ એક પછી એક સીડી ચડતો જાય, એનો અંતઃ વિવેક ખીલતો જાય અને અંતે જન્મ મરણના ચક્રને ભેદી એ પરમ પદને પ્રાપ્ત કરે અને પછી સઘળું અનંતમાં વિલીન થઈ જાય। ન રહે પથ કે ન રહે પથિક, ન રહે દિશા કે ન રહે મંજિલ, સઘળું સર્વત્ર વ્યાપ્ત અને એકાકાર। જીવનમાં અનંતની દિશા અને અનંત તરફ દિશાઓ ઓગાળી દેતી યાત્રા જેના દરવાજે દસ્તક દેતી રહે, એવા પુણ્યશાળી મનુષ્યોથી આ પૃથ્વી ગુંજતી રહે અને એમાં આપણું પણ ક્યાંક સ્થાન હો, એ જ આજના દિનની આપ સૌને શુભેચ્છાઓ।
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા। વિષય હતો દિશા, વક્તા હતા

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃત ધારા.

0: દળ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતાં 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6 થી 7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પૂંઢામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
1: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
0: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલી એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાળા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે 2ના મોત થયા છે. સાવરકુંડલાના ગિનિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયાર ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નાહવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા, મોબાઈલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર, સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
2: સ્થાપિત કરી છે. સ્ટેશનો પર હમ રેગ્યુલર અનાઉન્સમેન્ટ ભી કર રહે હૈ, જિસમે અપડેટેડ જો પોઝિશન હૈ ટ્રેનો કી વો બતાઈ જા રહી હૈ. તો ઉનકો કિસી ભી પ્રકાર કી અસુવિધા ના હો ઉસકે લિયે કી હમને કહેતે હૈ ફૂડ પેકેટ્સ ઉનકો સપ્લાઈ કર રહે હૈ ઓર એનજીઓ કી મદદ સે ચાય, બિસ્કુટ, પાણી ઓર ઇન સબ કા મતલબ ખ્યાલ રખા જા રહા હૈ हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं जहाँ पे हम अपनी जानकारी

0: ज्यादा लोगों को प्रसारित कर रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abid ને ફોલો કરશો। મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી। અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી।
2: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું। હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા। અમે તંત્ર સાથે સંકલન કરીને બસના

0: મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી. અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી.
1: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું. હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
0: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
2: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મેં બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મેં રખતે હુએ કિયે ગયે હૈ.
0: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
3: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
4: રથયાત્રા કા તહેવાર આ રહા હૈ, ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ. ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી, ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને 3 યુવાઓ કો પકડા હૈ, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલે કે હૈ, ઓર તીનો કે પાસ સે કુછ 4 દેસી ઇલીગલ હથિયાર મિલે હૈ, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝિન મિલા હૈ.
0: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0 પાછળ છે. શ્રેણીની 4થી મેચ બ્રિસ્ટલ અને 5મી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત સાથે.

શ્રોતા મિત્રો, બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ.

0: શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચ્ચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री के स्वागत के लिए पारंपरिक इंडोनेशियाई और भारतीय नृत्य प्रस्तुतियों वाला एक शानदार सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया. यह दोनों देशों के बीच गहरे सभ्यतागत और सांस्कृतिक संबंधों को दर्शाता है. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता करेंगे. वार्ता में व्यापार, निवेश, रक्षा, समुद्री सुरक्षा, डिजिटल तकनीक और सांस्कृतिक आदान प्रदान के क्षेत्रों में सहयोग बढ़ाने पर ध्यान केंद्रित किया जाएगा. इससे भारत और इंडोनेशिया के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी. आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
0: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે.
2: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है. कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है. आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम कर रहे हैं. मॉडल बायलॉज को स्वीकार कर लिया.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ડોક્ટર જયશંકર ખાડી દેશોની તેમની 4 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં કતારથી બહેરીન પહોંચ્યા, જેમાં કુવૈત અને ઓમન પણ સામેલ છે. ડોક્ટર જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો. શ્રી જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,847 કરોડ છે. ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઊભી થાય છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે. રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ट्रस्ट के मुख्य कार्य

0: કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: जनजातीय कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे. कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा. कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन સીબીઆઈએ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે. યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે. સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર થઈ છે. ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની 3 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં 2 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
2: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્યભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત, ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે, મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે ગુજરાત સમયની.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 8:15 કાર્યક્રમ ત્રિવેણી આપ માણશો. 8:30 ચિત્રલોક ગાને નઈ જમાને કે. 9:30 આજ કે

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: આજ કે ફનકાર.
2: સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી આપકા જીવન સંગીત.

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना।
1: चंदा मामा दूर के हुए पकाए भूर के।
0: जरा सुनिए कैसे बना ये गाना।
2: एक जमाना था 1951 या 50 में, बाबूलाल चतुर्वेदी एक यहाँ प्रोग्राम इंचार्ज दिल्ली से आए थे।
0: संगीतकार रवि,
2: उन्होंने एक दिन फोन किया, कहने लगे यहाँ हम लोरियां रिकॉर्ड करना चाहते, बना रिकॉर्ड कर दो। तो मेरी माँ अक्सर गाना गा के नहीं, एक लाइन सुना करते, दो लाइन, चंदा मामा दूर के पुए पकाए दूर के। मैंने उसकी ट्यून बना ली, चंदा मामा दूर के पुए पकाए दूर के।
1: आप खाए थाली में, सुनने को दे प्याली में।
0: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
3: बराबर 10 वागे मुख्य समाचार
4: प्रस्तुत छे। અત્યારના મુખ્ય સમાચાર। ભારતીય શેર બજારમાં સતત 5મા દિવસે તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટી 50 અંક સાથે લીલા નિશાન પર ખુલ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો। માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી। ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ સ્વદેશી સ્ટીલ્થ ફિગ્રેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે। પીઓકેના પ્રદર્શનકારીઓએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો અને જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ધમકી આપી। બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી। ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચમ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરશે। શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો। રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત। વાલોડ અને કામરેજ તાલુકામાં આશરે 3 ઇંચ વરસાદ, અમરેલીમાં 2ના મોત। વેરાવળના જાળેશ્વર દરિયાકાંઠે 2 યુવતીઓ તણાઈ, એકનું મોત, એકનો બચાવ। પ્રથમવાર સાઉથ કોરિયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે 2 એરફિલ્ડ રબર ડેમ। ભાવનગર જિલ્લાના ઘોઘામાં 6 ઇંચ વરસાદ, ભાવનગર શહેર અને સિંહોરમાં 4.5 ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં પણ 2 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના 5 માર્ગ બંધ હાલતમાં, વ્યારા તાલુકાના 2, ડોલવણ તાલુકાના 2 અને સોનગઢ તાલુકાનો 1 માર્ગ બંધ। લો લેવલ પુરો પર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા, વાહન વ્યવહાર પર અસર। મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતાં 17 ગામ હાઈ એલર્ટ પર। હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે। 10 વાગ્યા

0: લાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો હેલો. આજના પ્રસ્તુતકર્તા છે હિના મોદી.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાઝ.
3: હેલો આકાશવાણી.
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
3: હેલો નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપ સૌ શ્રોતા મિત્રોનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. હું છું આપની રેડિયો સખી હિના મોદી. આવો સાંભળીએ પહેલો ફોન કોનો છે. નમસ્કાર. હેલો હેલો.
5: નમસ્કાર
3: જી. કોણ?
5: ધીરજ વેપારી વાત કરું.
3: બોલો ધીરજભાઈ, કેમ છો?
5: મજામાં. આપ કેમ છો?
3: હું એકદમ મજામાં.
5: જયારે હું પ્રકૃતિના વાતાવરણમાં ફોન કરવા માંગતો હોઉં છું વિનાબેન, ત્યારે ફોન નથી લાગતો. એનું કારણ કહું કે પ્રકૃતિના વાતાવરણમાં ફોન કરીએ ને તો ત્યાં આગળ કોયલ છે, મોર છે, બીજા પક્ષીઓનો અવાજ, જે માન લો કે આપણા રેકોર્ડિંગ દરમિયાન આવે તો અન્ય શ્રોતાઓને ખૂબ જ સારું લાગે. પણ નસીબ જોગે આજે એ મોકા સાંભળવા નહીં મળે, કેમ કે આજે હું નોકરી ઉપર નથી. નોકરી ઉપર હોઉં ત્યારે આ વસ્તુ મોર છે, બીજા અન્ય પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે.
3: પણ હું એવું માનું છું કે તમે જાતે મનથી માણો ને તો તમે એમ જ લાગે કે આજુબાજુ ચકલી, પોપટ, મોર બધું બોલે જ છે.
5: સાચું છે. અને એક જોવા જઈએ તો આપણે જે ભગવાને જે સર્જન કર્યું છે જે પ્રકૃતિનું, એને આપણે સાચવી નહીં શકતા, એ આપણી દુર્ભાગ્ય કહેવાય આપણું. એને સાચવવાની આપણી નૈતિક ફરજ છે. એના બેન
3: ધીરજભાઈ, વરસાદ માટે શું કેવું છે તમારે?
5: વરસાદ માટે એવું કેવું છે કે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, જે આ વરસાદ એ કહેવાય કે સંપત્તિ કહેવાય ખેડૂત અને આપણી બધાને. વરસાદ છે તો જ આપણે છીએ. વરસાદની પાણીનો ખાસ કરીને ગામડાઓમાં ઘણી જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે છે પાણીનો. અને એ પાણી હિનાબેન જ્યારે પાણીની ખાસ જરૂર હોય ખેતીમાં પીવા માટે તો એ પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. અને જો ખેડૂતો ના કરતા હોય તો સરકારશ્રી પણ આ બાબતે ઘણીવાર માર્ગદર્શન આપતી હોય છે, તો એ જરૂરી છે. બીજું સાથે કે ઘણીવાર આપણે રહેતા પાણીમાં કચરા પેટી નાખી દેતા હોય એ પણ ના નાખવા
3: જોઈએ.
5: એને શુદ્ધ પાણી છે અને આગળ જાતે કોઈ પાણી પીવા પણ માંગતા હોય છે. એટલે આ બધી ઘણી બધી બાબતો છે પર્યાવરણ સાથે જોડાયેલી. અને વરસાદ થી જ જીવન છે, એટલે વરસાદ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ઘણી જગ્યાએ થોડી અતિવૃષ્ટિ વૃષ્ટિ પણ છે અને સાવધાન તંત્ર છે, એટલે બધા સુરક્ષિત છે.
3: એટલે હું એવું માનું છું કે અતિવૃષ્ટિ પણ નહીં સારી અને અનાવૃષ્ટિ પણ નહીં સારી. એમ લીલો દુકાળે નહીં ને સુકોય નહીં. સમરસ વરસાદ હોય તો એ ખેતી માટે ધીમો ધીમો વરસાદ, ધીમી ધારનો વરસાદ એ કાચું સોનું બરાબર છે. એમાં વાવણી લાયક વરસાદ હોય તો ખૂબ જ સારું, ખેડૂતો પણ ખુશખુશાલ અને દુનિયાવી લોકો પણ એટલા બધા ખુશખુશાલ કે અનાજ સારું પાકે, તમે ખેતી સારી થાય.
5: હિનાબેન આપ શહેરમાં રહો છો પણ આપ એક ગ્રામ્ય વિસ્તારની ખૂબ જ સારી ભાષા બોલો છો અને એક પ્રેરણાત્મક ભાષા છે. આપને 20 વર્ષ પહેલા પણ સાંભળતો અને આજે પણ સાંભળું.
3: થેન્ક યુ. ચલો ધીરજભાઈ, આજે કયું ગીત સાંભળું છે કહો.
5: પંખ હોતી તો ઉડાતી રે, લતા મંગેશકરના અવાજમાં, શહેર આપેલું. આ મને ખૂબ જ પસંદ છે અને આ પ્રકૃતિ પ્રેમનું એક સરસ ગીત છે. આ પણ શ્રોતાઓના એક ખૂબ જ લોકપ્રિય અમારા એનાઉન્સર છે.
3: થેન્ક યુ ધીરજભાઈ, સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત.

0: હેલો, નમસ્કાર.
1: હેલો હેલો,
0: હા જી.
1: હા બેન, હું લાભાથી ભગત પ્રજાપતિ બોલું છું. બેન
0: બોલો, કેમ છો?
1: બેન મજા. બોલો હિના બેન.
0: હા જી બોલો.
1: મારે બેન છે ને ગીત સાંભળવું છે, રંગ પિક્ચર નું ગીત સાંભળવું છે. તુમે દેખે મેરી આંખે ઇસમે ક્યા મેરી કહેતા હૈ કુમાર સાનુ અલકા યાજ્ઞિક નો આવાજ છે.
0: એક જમાનો હતો અલકા યાજ્ઞિક નો, અને બહુ જ ફિલ્મોમાં ગીતો ગાયા છે. અલકા યાજ્ઞિક જી ને હમણાં પદ્મભૂષણ થી નવાજવામાં આવ્યા છે.
1: સાચી વાત છે બેન. અલકા યાજ્ઞિક કેવી કલાકાર છે ને બેન, બહુ મસ્ત. એનો અવાજ બી બેન સારો છે. અલકા યાજ્ઞિક છે, કવિતા કૃષ્ણમૂર્તિ છે, સાધના સરગમ છે, આ બધા બેન સારા છે. લતા મંગેશકર, રાધા ભોસલે, પછી બેન પૂર્ણિમા, આ બધા બેન સાત ગાયક કલાકાર છે. મારી સાથે મારો મિત્ર છે ભરત રાજપૂત, મારી પત્ની નામ સવિતા બેન છે. મારું ચોક્કસ સંભળાવજો.

0: હેલો હેલો નમસ્કાર.
1: હા, હું કચ્છાંજાથી અલીભાઈ ખત્રી વાત કરું ને. કેમ છો બેન?
0: અમે એકદમ મજામાં છે, તમે કેમ છો એ કહો.
1: અરે એકદમ મજામાં છે.
0: શું કરો છો?
1: અમે ખત્રી કામ કરી છે.
0: તો કચ્છ અંજારમાં એવા કેટલા ખત્રી લોકો છે? કેટલું કમ્યુનિટી તમારી કેટલી છે?
1: બહુ ઘણા ઘણા છે. બહુ સારો છે કામકાજ, અત્યારે બહુ સારા છે. પાંજળીનો છે અને પ્લેટના કામ ચાલુ છે. બહુ સારો છે, વિશ્વ વિખ્યાત છે. પાંજળીઓ કલા છે ને, બહુ વિશ્વ વિખ્યાત છે.
0: બરાબર છે. તો એની બનાવટની થોડીક વાત કરો અમને.
1: બનાવટની? હા, બનાવટ તો પેલા સફેદ કાપડો વરું, પછી અમે એને ડાઈન કરી અને અમુક લોકો બાંધણીનું કામ કરતા, એટલે બાંધણું બાંધી અને પછી એને ડાઈન કરતા હોય. એટલે જે બાંધણું બાંધેલું હોય, દોરા જે ઉપર બાંધેલા હોય એના ઉપર, મતલબ અંદરથી વ્હાઈટ

0: અને પછી બીજો કલર કરી અને પછી વરી પાછો માછલી માં પાછવાનું હોય તો વરી પાછો બીજો કલર થાય.
1: બરોબર,
0: એવી રીતે. અને સર્વપ્રથમ મારા નાના હતા દાઉદ અબ્દુલ્લા ડગાળા વાળા, 1974 ની સાલ ની અંદર ડગાળા ગામ છે ને ત્યાં રહેતા હતા, એને એવોર્ડ મળ્યો હતો પેલો સર્વપ્રથમ માંડલી ગામ માટે.
1: અરે વાહ, ક્યા વાત
0: છે, સારી,
1: અભિનંદન અભિનંદન. અને એ વંશ પરંપરાગત તમે કામ પણ ચાલુ રાખ્યું છે અને ખૂબ પ્રચલિત છે. બોલો, કયું ગીત સંભળાવીએ?
0: તો આજે આદમી ફિલ્મ નું છે, જેનો શબ્દ છે.

0: बात है।
1: सारी,
0: अभिनंदन अभिनंदन। અને એ વંશ પરંપરાગત તમે કામ પણ ચાલુ રાખ્યું છે અને ખૂબ પ્રચલિત છે, બોલો કયું ગીત સંભળાવીએ?
1: તો આજે આદમી ફિલ્મ નું છે, જેનો શબ્દ છે આજ પુરાની રાહો છે મુજે આવાજ લગે દર મેં ડૂબે ગીત ન દે કમ કસ સકતા।

0: हेलो हेलो नमस्कार।
1: हेलो,
0: हाँ जी,
1: हाँ विविध आरती,
0: बिल्कुल, कौन बोलो?
1: हाँ जागृति बोलू छु।
0: बोलो जागृति बेन, केम छो?
1: केम छो, मजा ना?
0: बिल्कुल मजामा।
1: વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું ને?
0: સરસ થઈ ગયું ને?
1: ઓ,
0: ઘણા વખત થી રાહ જોતા હતા,
1: જબરજસ્ત ગરમી હતી,
0: કારણ કે જૂન મહિનો આખો જે જતો રહ્યો ને વરસાદ વગર નો, એમાં તો જાણે આમ ગરમી ગરમી થઈ ગઈ હતી।
1: સાચી વાત છે। અને હવે દાળ વડા અને બટાકા વડા બધું ચાલુ થઈ ગયું।
0: બોલો શું બનાવ્યું આજે?
1: તો ખાવાના શોખીન એ વિચાર છે, ભાજી પાઉં અને દાળ વડા।
0: તો વરસાદ આવવો જ જોઈએ આજે સાંજે।
1: આજે તો પડશે, હમણાં તૈયારી જ છે, બસ લગભગ 11-12 વાગે આવી જ જવું જોઈએ।
0: દાળ વડા નું ખીરું બહારથી લાવો છો કે ઘરે પીસો છો?
1: ઇમરજન્સી હોય તો ક્યાંથી મેં પડે।
0: પણ તમને યાદ છે જૂની સ્ટાઇલમાં વર્ષો પહેલા તો આપણા મમ્મી હતા અને આપણા નાની હોય ને બધા દાળ પલાળીને રાખે, પછી બધી અલગ અલગ દાળ પણ બનાવતા હતા, પછી મગની ફોતરા વાળી દાળ હોય એનું પણ ખીરું બનાવે પીસે, અને એને જો આથો આવે ઘરમાં અને પછી એ દાળ વડા ખાવ તો એની લિજ્જત જ જુદી હોય
1: છે। બધું હોય છે કે ભાઈ આજે આ બનાવો, આજે આ બનાવો।
0: હવે તો ઇન્સ્ટન્ટ લોટ જ આવી ગયા છે, આમ પલાળો ને આમ બનાવો।
1: બોમ્બે નું તુવીરે
0: સંભળાવીએ તમને તમારી પસંદગી। બિલકુલ।

0: હેલો, નમસ્કાર. હલો હલો,
1: હું ગીત સાંભળવા માંગુ છું. તેમનું નામ છે સાજન કાંઝાર અને ગીતના બોલ છે સાવન આયા બાદલ છાએ.
0: જી
1: નવીન, કેમ છો તમે?
0: એકદમ મજામાં છે.
1: હું તમને એક સંદેશ આપવા માંગુ છું.
0: હા જી.
1: આપણે જે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં હું એક સંદેશ એમ આપવા માંગુ છું કે આપણે ચાર કચરા પેટીનું નિયમ અપનાવીએ અને આપણા બાળકને આપણે એવી સમજ આપીએ કે સવારે ઊભું થઈને એને પણ આપણે એવું કે કોઈ કેન્ડી ખાય કે કોઈ પણ વસ્તુ ખાય તો એક પ્લાસ્ટિક એકત્ર કરીને એને પ્લાસ્ટિકની જગ્યામાં નાખીએ. બરાબર.
0: એટલે અત્યારે પ્લાસ્ટિકનું દૂષણ તો એટલું બધું વધી ગયું છે અને કહેવાય છે કે પ્લાસ્ટિકને તમે જમીનમાં દાટો ને તો

0: 150 વર્ષ પછી એવું ને એવું જ નીકળે છે પાછું, એટલે એનો નાશ થતો જ નથી.
1: પ્લાસ્ટિક નો યુઝ ના કરી તો સારો છે. એમ તો ઘણા બધા ઘરમાં પ્લાસ્ટિક એક જીવન જરૂરિયાત બની ગયું છે, પણ આ વસ્તુ હાનિકારક છે, તો એને આપણે યુઝ કરવાનું ટાળી દઈએ તો કેવું રહે એમ કહું.
0: દરેકે જીવનમાં અપનાવવા જેવો છે, કારણ કે નાની મોટી વસ્તુ એમાં ગૃહિણી પાસે તો ખાસ, તમે શાક લેવા જાઓ, અનાજ લેવા જાઓ, તમે કઠોળ લેવા જાઓ, તમે કઈ વસ્તુ લેવા જાઓ,
1: લેવા જઈએ તો, અને જે જૂસના બેગ આવે છે એ બધું આપણે યુઝ કરીએ. અને ઘણા બધા માણસો સમજતા નથી તો પણ પોલિથીન યુઝ કરવાનું છોડતા નથી, તો એમને એ સંદેશ આપવા માંગુ છું કે ઘરમાં તમે થેલીઓ સીવો અને એને તમે લઈને માર્કેટમાં જાઓ, તો પછી તમને પણ અને તમે આગળ પીઢીને પણ તમને સંભળાવી શકશો અને તમે બતાવી શકશો કે ભાઈ આપણી પીઢીમાં હવે પ્લાસ્ટિક યુઝ નથી કરવો. અને માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ સંકલ્પ છે, તો આપણે એમના સંકલ્પ સાથે જોડાવેલા રહીએ.
0: જી, એટલે સરકાર અવેરનેસ લાવવાના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, પણ હવે જાગૃત થવાની જરૂર આપણે છે કે આપણી ભાવિ પેઢી માટે આપણે સજાગ થઈએ, આપણે જાગૃત થઈએ, આપણામાં અવેરનેસ આવે તો આપણે આગળ સારું કામ કરી શકીએ.
1: કે અત્યારના જમાનામાં આ યુગમાં ફોન જેટલો મહત્વ થઈ ગયો છે બાળકો માટે કે એ મા બાપને એટલો ટાઈમ નથી આપી શકતા, તો મા બાપને એમને એવું સમજાવવું જોઈએ કે જેટલું આપણે જરૂરી મા બાપ છે એનાથી વધારે કશું વસ્તુ છે નહીં. અને એને આપણે શિક્ષા આપી કે સવારે ઊભું થઈને એને યોગ યોગ કરવાની આપણે એને સમજ આપીએ, પછી એને આપણે એ સમજ આપીએ કે બેટા આ રીતનો નહીં પણ આ રીતનો અમારા મા બાપને આ રીતનો ટાઈમ આપવો છે, તો એને ઘણી બધી આપણે શિક્ષા આપી શકીએ.
0: જી, ખૂબ સરસ સંદેશ છે અને ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને.
1: હીના મોદી, તમારો અવાજ મને બહુ સરસ લાગે છે, અને એક ગીત તમારા માટે ગાવા માંગુ છું.
0: હા જી.
1: કે ફૂલો કા તારો કા સબકા કહેના હૈ પર એક હજારોં મેં મેરી બહેના હૈ.
0: ક્યા બાત હૈ, થેન્ક યુ. અને સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત.

0: હેલો, નમસ્કાર.
1: હેલો વિવિધ ભારતી. હેલો
0: જી,
1: કોણ બોલો બેન? તમે
0: કોણ બોલો એ તો કહો.
1: સલીમભાઈ બોલું છું. સલીમભાઈ છીપાવાડ માંથી વાત કરે, જમાલપુર છીપાવાડ નાડિયાવાડ માંથી વાત કરું.
0: બરાબર બરાબર.
1: એક ગીત સાંભળવાનું હતું બેન, ને અમે નિયમિત રીતે તમારો પ્રોગ્રામ સાંભળીએ છીએ.
0: સલીમભાઈ શું કરો છો?
1: હું રિક્ષા ચલાવું છું બેન, પેલા નોકરી કરતો, અત્યારે રિક્ષા ચલાવું છું.
0: અમે
1: વર્ષોથી તમારો કાર્યક્રમ બધા સાંભળીએ છીએ. રેડિયો સાંભળવાનું બહુ શોખ છે અમને, કે આપકે લીએ કાર્યક્રમો કદી છાયા ગીત છે, હવા મહેલ છે, દરેક કાર્યક્રમો અમે સાંભળીએ. સવારે ભૂલે વિસરે ગીત ચિત્ર લો.
0: સલીમભાઈ, રિક્ષા તમારી પોતાની છે કે રેન્ટ ઉપર લાવીને ચલાવો છો?
1: ના ના, પોતાની જ રિક્ષા છે.
0: તો કોઈ ટાઈમ ફિક્સ રાખ્યો છે કે મોર્નિંગ માં જ વધારે?
1: બપોર સુધી એક વાગે સુધી ચલાવીએ, પછી થોડો રેસ્ટ કર, આરામ કરીને 3 વાગે પછી નીકળીએ છીએ.
0: એટલે મોર્નિંગ માં કેટલા વાગે નીકળો છો તમે રિક્ષા લઈને?
1: 7 વાગે.
0: અને કોઈ પેસેન્જર બાંધેલા છે?
1: મારે શું હોય છે કે સ્કૂલ ના અને ટ્યુશન ના ને એ બધા બાળકો હોય છે.
0: અચ્છા,
1: એમને લાવવા લઈ જવાનું હોય.
0: અને તમારે ટાઈમ પંચ્યુઅલ હોય જ હોય, કારણ કે તમારે સ્કૂલ ના ટાઈમે છોકરાઓને સ્કૂલ પહેલા પહોંચાડી દેવા પડે.
1: બહુ સાચવવું પડે, ટાઈમ બહુ સાચવવું પડે છે. આની અંદર ટાઈમ મેનેજ સૌથી મોટી વસ્તુ હોય છે.
0: બાળકો પછી છૂટી જાય અને એમને ઘરે પહોંચાડી દો, પછી પાછું તમે પાર્ટ ટાઈમ બીજું કામ પણ કરો?
1: ના, પછી આ અમારો આખો દિવસ નો આ જ રૂટીન હોય છે.
0: ઓકે.
1: ટ્યુશન ના ને બધા મદ્રસા ના ને બચ્ચા હોય છે,
0: તમે જે રીતે બાળકોને સાચવો, એમને સ્કૂલે થી લઈ જાઓ, એને સ્કૂલે, બધા પેરેન્ટ્સ ને તમારી ઉપર કેટલો બધો ભરોસો હોય.
1: સૌથી મોટી વસ્તુ એ છે કે વિશ્વાસ, ભરોસો હોય ને તો જ આપણને જાણ એ લોકો બીજા ને સોંપે છે. સૌથી મોટી વસ્તુ ને આ લાઈન માં હું અત્યારથી નહીં, લગભગ મને 15 વર્ષ થઈ ગયા.
0: અને માણસ ને માણસ નો ભરોસો ક્યારેય ના તૂટવો જોઈએ, ચાહે નાનું બાળક હોય, ચાહે કોઈ મોટી વ્યક્તિ હોય,
1: દોસ્ત હોય, પત્ની હોય કે ઓલાદ હોય કે બીજા પેરેન્ટ્સ હોય કે કોઈ બી હોય.
0: હા જી,
1: સૌથી મોટી વસ્તુ કે ભરોસો હોય ને તો જિંદગી આસાનીથી તમારે કટે.
0: અને તમારી રિક્ષામાં કોક બેસે છે તો કેટલા વિશ્વાસથી બેસતું હોય કે આ વ્યક્તિ મને મારા પોતાના જગ્યા ઉપર મને પહોંચાડશે, મારા ઘરે કે મારી ઓફિસે કે મારી સ્કૂલે કે મારા ફ્રેન્ડ ના ત્યાં કે ગમે ત્યાં, જે વ્યક્તિ પેસેન્જર ક્યાંક જતું હોય તો એને ભરોસો હોય તો જ એ તમારી સાથે બેસે.
1: મારી મિસિસ છે સવાના, મારો બાબો છે અહિયા, અને મારી બેબી લામિયા, અને છોકરાની વહુ છે ફાઈઝા. અમે લોકો બધા સાંભળીએ છીએ તમારો પ્રોગ્રામ.
0: અને કયું ગીત સાંભળવું છે?
1: સાંભળવો બટવારા ફિલ્મ તમારો કોણ લાગે,
0: સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત.

0: हेलो हेलो, नमस्कार जी, कौन बोलो?
1: हेलो, गुड मॉर्निंग मैडम।
0: गुड मॉर्निंग, कौन?
1: મેડમ નારાયણ સોસાયટી મેમદાવાદ થી બોલું છું, કરશનભાઈ રબારી, કેમ છો?
0: બોલો, કેમ છો કરશનભાઈ?
1: બસ મજામાં મેડમ, બહુ વખત પછી વાત થઈ મેડમ। વરસાદ પાણી તમારા અમદાવાદમાં થઈ ગયા કે નહીં?
0: તો તમારે ત્યાં નથી થયા હજી?
1: અમારે થયા છે, શરૂઆત થઈ ગઈ છે મેડમ।
0: અમદાવાદમાં સૌથી મોડો વરસાદ આવે ને?
1: હા સાચી વાત,
0: ફરતો વરસાદ આવે એટલે તમારે ત્યાંથી પછી અમારે ત્યાં આવે।
1: આજે નમક કલાક ફિલ્મ નું ગીત આપજો।
0: કયું?
1: આજ રપટ જઈ જતો વરસાદ નું ગીત છે।
0: વરસાદમાં બીજું શું શું કરવું ગમે તમને?
1: વરસાદમાં ફરવાનું મળે, પછી ભજીયા ભજીયા ખાવાની મજા આવે, ગરમ ગરમ ભજીયા હોય તો ઓર મજા આવે, સારું લાગે।
0: ગુજરાતી હોય ને ત્યાં ભજીયા તો આપોઆપ આવી જ ગયા હોય, એમ પહેલી પસંદગી ભજીયા હોય છે।
1: સાચી વાત, સાચી, સિઝન
0: કયા કયા ભજીયા વધારે ભાવે?

0: કોણ બનાવે તમારા ઘરે ભજીયા?
1: મિશ્રી બનાવે.
0: તમને પોતાને આવડે છે બનાવતા?
1: એટલે
0: ઘણા ને બહુ શોખ હોય ને તો જાતે બનાવતા હોય છે. એટલે
1: ટ્રાય કરવું, શીખવું પડશે. ક્યારેક તો આપડે એટલા હોય તો બનાવી દેવાય.
0: અને બહાર આપડે તો ગલીએ ગલીએ નાકે નાકે બધે ભજીયા મળતા જ હોય છે, એવી કોઈ ચિંતા હોતી નથી.
1: દરેક જગ્યાએ સ્ટોક મળે બધે.
0: તો આપ ભજીયાની લિજ્જત માણો અને ભજીયા ખાતા ખાતા સાંભળો આ ગીત.

0: હેલો હેલો હેલો
1: હેલો ગુડ મોર્નિંગ મેડમ.
0: ગુડ મોર્નિંગ, કોણ બોલો છો?
1: હું તો બહુ દાડાથી તમારો ફોન ટ્રાય કરું છું મેડમ, મારું ગીત સાંભળવાનું છે. હેલો હેલો પરમાત્મા.
0: તમારું નામ તો કહો પહેલા.
1: મારું નામ તો શીલાબેન છે ને, શીલાબેન મરાઠી.
0: આજે કઈ વાનગી બનાવી?
1: આજે વાનગી ભેળપુરી બનાવી છે, ઉસળ, ઉસળ પાવ.
0: વાહ વાહ, બહુ સરસ.
1: ઇનાબેન કેમ છો? મજામાં બધા?
0: એકદમ મજામાં છું. અને તમારી ભેળપુરી ખાવાનું મન પણ થાય એટલે હું પણ ઘરે બનાવીશ. કરી
1: જો, મઠ લેવાના, મગ લેવાના, ચણા લેવાના, થોડા થોડા એક એક વાટકી, અને ચોળા લેવાના, વટાણા લેવાના, બધા મિક્સ કરીને પલાળી મૂકવાના, પછી સાંજે એને કપડામાં બાંધીને મૂકવાના, પછી સવારે કાલે તમારે બનાવવાનું હોય એટલે મસ્ત કોમ કોમ થઈ જાય,
0: ફણગાઈ જાય એકદમ.
1: થોડા પછી એમાં ડુંગળી, લસણ, જીરા ની તડકો, બાપરે, લીલા મરચા નો ઠેસો બનાવીને નાખો, મસ્ત એકદમ ભારી ખાવા મળી જાય તમને.
0: એકદમ લીંબુ નીચવીને ખાવાનું એમાં?
1: લીંબુ, હા, આ લીંબુ તો હોવા જ જોઈએ ને વચ્ચે.
0: અચ્છા,
1: લીંબુ વગર તો મજા નહીં આવે મેડમ, એના ઉપર સુકા પૌવા હોય તો મજા આવી જાય પાછી.
0: એટલે પણ આ છે ને ખરેખર પૌષ્ટિક છે એકદમ જ.
1: કોઈ ડોસા, કોઈ દાડે સાંભાર. હા,
0: તમે તમારા દીકરાઓને, ઘરના પરિવારના લોકોને એકદમ મસ્ત પૌષ્ટિક આહાર પીરસો છો ને એ ખૂબ સરસ છે. કારણ કે આજના છોકરાઓ તો બહાર જઈ જઈને ખાતા હોય છે, એનાથી એ લોકોના પેટ બગડતા હોય છે.
1: મેડમ, અમારા લોકોને એવી કઈ ટેવ નથી હોતી. હા મેડમ, અમારા બાલ બચ્ચાઓને કોઈને નહીં, ઘરની વસ્તુ ખાવાની આત્મા ખુશ થઈ જાય.
0: જંક ફૂડ ખાતા હોય ને એના કરતા તો, જંક ફૂડ જે ખાતા હોય છે ને બહાર જઈને, એના કરતા તો જે આ ઘરની રેસીપી તમે બનાવો અને પછી એ ખાય ને તો એ પૂરેપૂરું પોષણ મળે.
1: કિચન માં ઉભા રહેતા માણસ ને સુગંધથી મન ભરી જાય મેડમ.
0: સાચી વાત છે.
1: આજુબાજુ વાળા શું કે ખબર છે? મેડમ તમે શું બનાવ્યું છે? દાદી બિરયાની બનાવી છે.
0: બોલો, કયું ગીત સાંભળવું છે?
1: અમારું પેલું ગીત સાંભળવું છે મેડમ, અગર તુમ ના હોતે હમે ઓર જીને કી ચાહત ના હોતી.
0: સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ મુખ્ય સમાચાર.
2: ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત. સેન્સેક્સમાં 220 અને નિફ્ટીમાં 60 અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં દ્વિપક્ષીય બેઠક. બેઠકમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કૃષિ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની હાજરીમાં મુલાકાતી પુસ્તિકા પર હસ્તાક્ષર કરીને ભારત ઇન્ડોનેશિયા મિત્રતાના ખાસ પ્રસંગની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણોને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પ્રતિષ્ઠિત પ્રંબાનંદ મંદિરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનો ચામડું અને ફૂટવેર ઉદ્યોગ આશરે 4.5 અરબ ડોલરની નિકાસ કરે છે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. મોંગોલિયન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શાસક મોંગોલિયન પીપલ્સ પાર્ટીના નેતા નામ્બરિન એન્ખબાયારે ભારત સમર્થિત ડોર્નોગોવી ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટના નિર્માણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોમાં મૃત્યુઆંક વધીને 3,535 થયો. એક અઠવાડિયા કરતાં વધુ સમય પછી પણ લગભગ 18,000 લોકો બેઘર. હવામાન વિભાગે ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટરો પાલિકાના કર્મચારીઓ સાથે મળી પાણી નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. તાપીનો ડોસવાળા ડેમ ઓવરફ્લો, સોનગઢમાં ડેમ છલકાતા 17 ગામો એલર્ટ પર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. મિત્રો, વરસાદના સુંદર વાતાવરણમાં આપ સૌનું દિલસે કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. બહાર વરસાદના વરસતા ટીપા અને અંદર મનમાં ઉઠતી મીઠી યાદો, બસ આજનો આ કાર્યક્રમ સમર્પિત છે વરસાદને. તો હાથમાં હોય ગરમાગરમ ચાનો કપ, બારી પાસે બેઠા હો કે મુસાફરીમાં હો, અમારી સાથે જોડાયેલા રહો અને માણો સુપર હિટ વરસાદી ગીતો આજના દિલસે કાર્યક્રમમાં. કાર્યક્રમની શરૂઆત કરીએ અને માણીએ મોહરા ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં, સંગીતકાર વિજુ શાહ અને ગીતકાર આનંદ બક્ષી.

વરસાદનું દરેક ટીપું જાણે કોઈ જૂની યાદને જીવંત કરી દે છે. કોઈ માટે બાળપણની મસ્તી છે તો કોઈ માટે પ્રેમની શરૂઆત. અત્યારે આપ સાંભળી રહ્યા છો એવું જ એક વરસાદી ગીત, કિશોર કુમારના સ્વરમાં, મંઝિલ ફિલ્મનું, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર યોગેશ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપ આનંદ માણી રહ્યા છો વરસાદી ગીતોનો કાર્યક્રમ દિલસેમાં વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, વરસાદની વાત થાય ને મનમાં ઉલ્લાસ ના જાગે એવું તો બની જ ન શકે. ક્યારેક વરસાદ પ્રેમની લાગણી લઈને આવે છે તો ક્યારેક ખુલ્લા આકાશ નીચે મન મૂકીને નાચવાનું બહાનું આપે છે. તો આવો સાંભળીએ એવું જ એક જોશથી ભરપૂર વરસાદી ગીત જે વરસતા મેઘ સાથે ખુશીઓની છોડો ઉડાવે છે. તો આવું સાંભળીએ ગુરુ ફિલ્મનું આ ગીત, શ્રેયા ઘોષાલ અને ઉદય મજમુદારના સ્વરમાં, સંગીતકાર યાર રહેમાન અને ગીતકાર ગુલઝાર.

કેટલીક વ્યક્તિઓનું સ્મિત પણ ઋતુ બદલી નાખે છે, અને જ્યારે પ્રેમ હોય ત્યારે તો દરેક ખુશી વરસાદ જેવી તાજગી લઈને આવે છે. હવે સાંભળીએ એવું જ એક ચુલબુલું રોમેન્ટિક અને સદાબહાર ગીત, જેમાં પ્રેમની મીઠાશ અને વરસાદની તાજગી બંનેનો સુંદર સમન્વય છે. હવે સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત. સંગીતકાર ઉત્તમ સિંઘ અને ગીતકાર આનંદ બક્ષી.

વરસાદના ટીપા જ્યારે ધરતીને સ્પર્શે છે ત્યારે જાણે કુદરત પોતે એક મધુર સંગીત રચતી હોય તેવું લાગે છે. અને જ્યારે દિલની ધડકને સંગીત સાથે તાલ મિલાવે ત્યારે સર્જાય છે એક અદ્ભુત અનુભવ. તો આવો સાંભળીએ હવે આજના કાર્યક્રમનું અંતિમ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં તાલ ફિલ્મનું, સંગીતકાર યાર રહેમાન અને ગીતકાર આનંદ બક્ષી.

તાલ ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આકાશ જેટલી ઊંચી હિંમત અને હિમાલય જેટલો અડગ સંકલ્પ. દેશ માટે જીવન અર્પણ કરનાર એવા પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શતશત વંદન. કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે કહ્યું હતું કે યે દિલ માંગે મોર. આ તેમનો એકમાત્ર નારો જ નહોતો, પરંતુ ભારતના દરેક સૈનિકના જુસ્સાનું પ્રતીક હતું. તો ચાલો આજે દેશભક્તિના રંગમાં રંગાઈએ અને યાદ કરીએ અમર વીરને, જેણે હસતા હસતા માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કર્યું. તો કાર્યક્રમની શરૂઆત કરીએ બોર્ડર ફિલ્મના ગીતથી. સોનુ નિગમનો સ્વર, સંગીત અનુ મલિકનું અને ગીતના શબ્દો જાવેદ અખ્તરના.

મિત્રો, સીમા પર ઊભેલો સૈનિક માત્ર દેશની જ નહીં, આપણા સપનાઓની પણ રક્ષા કરે છે. કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલ યુદ્ધમાં અદ્ભુત પરાક્રમ બતાવીને ભારતનો તિરંગો ગર્વથી લહેરાવ્યો. ચાલો હવે સાંભળીએ કેવું ગીત જે દરેક ભારતીયના હૃદયમાં વસેલું છે. પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું આ ગીત હવે આપ સાંભળશો મહેન્દ્ર કપૂરના સ્વરમાં, સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર ઇન્દિવર.

દેશ માટે જીવવું પણ ગૌરવ છે અને દેશ માટે શહીદ થવું એ તો અમરત્વ છે. આજે આપણે એવા દરેક વીર જવાનોને સલામ કરીએ છીએ જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ.

મિત્રો, કેપ્ટન વિજય બત્રાનું જીવન આપણને શીખવે છે કે હિંમત, ફરજ અને દેશપ્રેમથી મોટો કોઈ ધર્મ નથી. દેશના આવા અમર શહીદો ક્યારેય મરતા નથી, તેઓ દરેક ભારતીયના હૃદયમાં સદાય જીવંત જ રહે છે. આજના આ કાર્યક્રમ સાથે કેપ્ટન વિક્રમ બત્રા સહિત દેશના તમામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ.

મુકેશના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજથી ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીનો એક સુવર્ણ અધ્યાય શરૂ થશે. ઇન્ડોનેશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક એનાયત કર્યું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારોનું વિનિમય થયું. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થનાર 2 દિવસીય બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ટ્રક રેલિંગ સાથે અથડાતા 3 બાળકોના મોત અને 2 લોકો ઘાયલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અચાનક પૂર આવતા અનેક બાંધકામો અને વાહનોને નુકસાન. ભારે પૂરના લીધે સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નુકસાન થતા વાહન વ્યવહાર બંધ. દાદરા અને નગર હવેલીમાં આબ ફાટ્યું. 2 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા દમણગંગા નદી 2 કાંઠે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ હાલતમાં. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદ ધવલ પટેલે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી. ફૂટબોલમાં બેલ્જિયમે અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો 6ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. થોડી જ મિનિટો બાદ બરાબર 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. બપોરે 2 વાગે આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી. 4 વાગે આપ સાંભળશો પિટારા અંતર્ગત સેહતનામા.

સાંજે 5 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ અને 5 વાગ્યા 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અથવા બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સાંજ. સાંજે 6 વાગે આપ સાંભળશો હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ.

સુરીલા સફર. સાંજે 7 વાગે મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળશો ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા. 7 વાગ્યા 45 મિનિટે એક ગીત. રાત્રે 8 વાગે રેડિયો નાટક હવા મહેલ અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું. 8 વાગ્યા 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9 વાગ્યા 30 મિનિટે ફિલ્મ સંગીત. અને રાત્રે 10 વાગે આપ સાંભળશો અમારા મુંબઈ કેન્દ્ર પરથી છાયા ગીત. અને રાત્રે 10 વાગ્યા 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, અને ત્યારબાદ કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ, આદાનપ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं.
0: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
1: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાવી. अब हम दोनों देशों के कोस्ट गार्ड हिंद महासागर में मैरिटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे. दो करीबी मैरिटाइम देश होने के नाते हमने ब्लू इकोनॉमी, पोर्ट डेवलपमेंट और मैरिटाइम ट्रेड में आपसी सहयोग बढ़ाने का भी निर्णय लिया है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
1: अपने मित्र प्रेसिडेंट प्रबोवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि

0: भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकरे कहूं कि प्रधानमंत्री नरेन्द्र मोदी ने बिंटांग आदिपूर्णा ऑफ दी रिपब्लिक ऑफ इंडोनेशिया मेडल ऑफ ऑनर एनायत थवो ए बधा भारतीयों माटे खूब ज गर्वनी वात छे। सोशल मीडिया संदेश में डॉक्टर जयशंकरे कहूं कि आ एवोर्ड भारत की व्यापक व्यूहात्मक भागीदारी तेमज भारत आसियान संबंधों ने मजबूत बनावा माटेना प्रधानमंत्री मोदी सतत प्रयासों पुरावो छे। 1959 માં સ્થાપિત બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABED ને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે। આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા। બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી। ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઈકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી, તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી। આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી। હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। દોષિતોની અપીલ ફગાવી છે। ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે। 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે। હાઈકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે। અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે। આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા। કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે। એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે। સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે। પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે। વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે। ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
2: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है। इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है। मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है। महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है। यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है। यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है। अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत।
1: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું। બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે। આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે। આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા

0: દરમિયાન સંરક્ષણ સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: પ્યાર કરના મુજે નાયક કા યે કિરદાર બહોત પસંદ આયા થા. એક સાથી લિખ રહે કે બૈરાગ કા યે ગીત જિસકે સંગીતકાર હૈ કલ્યાણજી આનંદજી, ઇસમે દિલીપ કુમારજીને પહેલી વાર તિહરી ભૂમિકા નિભાઈ થી. મેરી લિસ્ટ કા યે 5વા ગીત થા જો આપને શામિલ કર લિયા હૈ. ઓર એક સાથી લિખ રહે કે વો નાયાબ કલાકાર હૈ, હમ સબકે ચહેતે દિલીપ કુમાર સાહેબ. યું તો ઉનકી હર ફિલ્મો ફિલ્મે ઓર હર સીન યાદ રહે જાતા હૈ. મુજે એક સીન કા જિક્ર

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તહોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી.
0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે શહેરના ઘોઘા સર્કલ, લીંબડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
3: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જુનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતાં 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1 એમ કુલ 2 લોકોના મોત થયા છે, જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 1.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં

0: દોઢ ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ જિલ્લામાં ક્વાંટ તાલુકામાં એક એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત, જેમાં આપણે માણીશું સુગમ સંગીતના ગીતો. કવિ અંકિત ત્રિવેદીની કવિતાથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. કવિ લખે છે કે તારો વરસાદ થોડો મારામાં વાવીને વરસું વરસાદ હારોહાર, કહે કોનું ચોમાસું ધોધમાર, ને વાદળની જેમ રોજ વરસીને ઘેરાતી અક્કલનું નામ હોય મોજ. સાંબેલા ધાર તને જોયા કરું છું, છોને પાસે ન હોય ક્યાંય રોજ. તારો વરસાદ થોડો મારામાં રૂપીને કૂંપળનો ઉજવું તહેવાર, કહે કોનું ચોમાસું ધોધમાર, ને અંદર ને બહાર બધે હોય એકાકાર, એવો વરસાદ મારે જોઈએ. અંદર ને બહાર બધે હોય એકાકાર, એવો વરસાદ મારે જોઈએ. પોતાની છાપ રોજ ભૂંસીને ભીંજવે એવી વાછટને પરોવીએ. મારો વરસાદ તને ભેટમાં આપું ને પછી એમને એમ હુંય મુશળધાર, કહે કોનું ચોમાસું ધોધમાર, કહે કોનું ચોમાસું ધોધમાર. આવી સુંદર કવિતા સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને માણીએ કાર્યક્રમનું પ્રથમ ગીત આરતી મુનશીના સ્વરમાં.

માણી રહ્યા છો ગુજરાતી સુગમ સંગીતનો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઝવેરચંદ મેઘાણીની આ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

ઝવેરચંદ મેઘી લિખિત, મેઘાણી લિખિત આ અંતિમ રચના સાથે આજનો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશું. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ.

લગાન ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વર ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, સુખવિંદર સિંઘ, શંકર મહાદેવન અને શાનનું સંગીત, એ આર રહેમાનનું, ગીત રચના જાવેદ અખ્તરની.

હમણાં આપે સાંભળ્યું લગાન ફિલ્મના ગીતને, હવે સાંભળીએ શ્રેયા ઘોષાલ અને ઉદય મઝમુદારના સ્વરમાં ગુરુ ફિલ્મના ગીતને, જેને સંગીતથી સજાવ્યું છે એ આર રહેમાને, ગીત રચના છે ગુલઝારની.

હમણાં આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને ઉદય મજમુદારના સ્વરમાં ગુરુ ફિલ્મના ગીતને, જેને સંગીતથી સજાવ્યું હતું યાર રહેમાને, ગીત રચના હતી ગુલઝારની. આ ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં આપ સાંભળી શકશો કેટલાક ગુજરાતી સુગમ ગીતો.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે.

0: શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

હમણાં આપે સાંભળ્યું ચિંતલ શાહના સ્વરમાં અનિલ ચાવડાની રચના. આ ગીત સાથે જ આજનો આ સુરીલ સાંજ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર.

લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ મંઝિલ ફિલ્મના ગીતને. સંગીત આર ડી બર્મનનું, ગીત રચના યોગેશની.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: આયા સાવન ઝુમકે આ ફિલ્મના ગીતને સાંભળીએ. સ્વરલતા મંગેશકર ને મોહમ્મદ રફીનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીતરચના આનંદ બક્ષીની.

મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરમાં સાંભળીએ કાલા બજાર ફિલ્મના ગીતને. સંગીતથી સજાવ્યું છે આ ગીતને એસ ટી બર્મને. ગીત રચના છે શૈલેન્દ્રની.

શ્રોતા મિત્રો, આપ છો દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીને સંગ 96.7 FM પર અને માણી રહ્યા છો સુરેલા હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ સુરેલા સફરને. આ કાર્યક્રમની આગળની સફર ચિરાગ ફિલ્મના ગીતથી, સ્વરલતા મંગેશકર અને સાથીદારોનું સંગીત મદન મોહનનું ગીત રચના મજરૂ સુલતાનપુરીની.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ અંજાના ફિલ્મના ગીતને. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીતરચના આનંદ બક્ષીની.

લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ પેઇન્ટર બાબુ ફિલ્મના ગીતને. સંગીત ઉત્તમ સિંઘનું,

લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ બરસાત ફિલ્મના ગીતને. સંગીત શંકર જયકિશનનું, ગીત રચના શૈલેન્દ્રની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 7:10 થવા આવી છે. સાંભળીએ પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે કે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી

0: જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતાં 54 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતાં શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતાં આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં LG મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદના અહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ

0: સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયું. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
1: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत, दांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, भरूच, खेड़ा और अरवली के लिए दिया गया है.
0: अंतमा मुख्य समाचार फरी एक बार. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ એક ગુજરાતી ગીત, કીર્તિ મિશ્રાના સ્વરમાં, રચના હરીન્દ્ર દવેની.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. 7:50 આપ સાંભળી શકશો ગુજરાતીમાં સમાચાર.
1: પ્રધાન આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
2: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
2: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મેં જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. मैं इसके लिए राष्ट्रपति प्रभवो और आप सभी का आभार व्यक्त करता हूं. हमारे दोनों देश काउंटर टेररिज्म पर जॉइंट वर्किंग ग्रुप के माध्यम से साथ काम कर रहे हैं.
1: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
2: क्रिटिकल मिनरल्स और स्टील के क्षेत्र में सप्लाई चेन को अधिक मजबूती देने के लिए भी अहम समझौता हुआ है. हमारी कंपनीज के बीच स्टेनलेस स्टील और रेयर अर्थ मैग्नेट को लेकर साझेदारी की नई शुरुआत हो रही है.
1: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારત

0: ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
1: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયાં, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMEsને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
2: સરકાર અપને સારે પ્રયત્ન કર રહી, લેકિન સરકાર કે સાથ અગર બાકી સંગઠન ભી જોડતે હૈ તો કામ ઓર તેજી સે આગે બઢતા હૈ. ઓર પ્રગતિ કાર્યક્રમ કે અંતર્ગત યે તય કિયા હૈ કે અભી તક 26,000 કૃષિ ઉદ્યમી ટ્રેન્ડ કર ઇન્હોને તૈયાર કિયે હૈ જો એક ગાંવ મે કામ કરતે હૈ ઓર ગાંવ કી કૃષિ કો બદલને કે લિયે 100-200 કિસાન કો સાથ જોડતે હૈ.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને કપાસ ઉત્પાદકતા મિશન વિશે માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિએ ભારતના કપાસ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મિશનના વ્યાપક કાર્ય યોજનાની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/tv અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો. ભારતીય હવામાન વિભાગ IMD એ જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા જ સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ

દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્યમંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા. અમારા આજે હવે પછીથી તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:20 આપ સાંભળી શકશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. નવ વાગે કાર્યક્રમ આપ કે લીએ. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત તથા ઢલતી જાય રાત કાર્યક્રમ 10:30

આવતીકાલે 8 જુલાઈ 2026 બુધવાર સવારે 6:05 આપ સાંભળી શકશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30, 6:35 શ્રી રામચરિત માનસ ગાન. સંગીત સરિતા 6:45, 7 વાગે ભૂલે બિસરી ગીત.

પાંચ વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર તથા 7 વાગે જય માલા.

આઠ વાગે હવા મહલ, 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 કાર્યક્રમ આપકે લીએ ફિલ્મ સંગીત 9:30, 10 છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આતી રૂપરેખા અમારા આજે હવે પછીથી તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણના સ્વરમાં સાંભળીએ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મના ગીતને. સંગીત અચય અતુલનું, ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની.

પંગા ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વર આશિષ કૌર અને સાહિદ મલાયાનો, સંગીત છે શંકર એહસાન લોયનું, ગીત રચના જાવેદ અખ્તરની.

96.7 FM पर विविध ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ બેતાબ ફિલ્મના ગીતને. સ્વર શબ્બીરકુમાર, લતા મંગેશકરનું સંગીત, આર ડી બર્મનનું, ગીત રચના આનંદ બક્ષીની.

સુરેશ વાડકર અને અનુપમા દેશપાંડેના સ્વરમાં સાંભળીએ ચાંદની ફિલ્મના ગીતને. સંગીત શિવહરિનું, ગીતરચના છે આનંદ બક્ષીની.

શ્રોતા મિત્રો, આપ છો દેશની સુરીલી ધડકન, વિવિધ ભારતીના સંગ 96.7 FM પર, અને માણી રહ્યા છો સુરીલા ગીતોના કાર્યક્રમ ફિલ્મ સંગીતને. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લોફર ફિલ્મના ગીતને. સ્વર મોહમ્મદ રફીનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીત રચના છે આનંદ બક્ષીની.

લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં આપે સાંભળ્યું રોકી ફિલ્મના ગીતને, જેને સંગીતબદ્ધ કર્યું હતું આર ડી બર્મને, ગીતરચના હતી આનંદ બક્ષીની. આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. વિવિધ ભારતી કાર્યક્રમોની આજની સભા અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:53 ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.